0: અમે થે વાત કરી શાલા દર્પણ પોર્ટલ. તો શાલા દર્પણ પોર્ટલ જકો હે ઉણ ગાંવ રે માઈને જો ભી સીનિયર હાયર સેકન્ડરી સ્કૂલ હે ઉએ રે યા જકી ઉએ રી સ્કૂલ હે ચાહે વા આઠમી હો દસમી હો ઉણ સ્કૂલ જકા કા સંચાલક હે સરકારી સ્કૂલ રા
1: બિલકુલ
0: બે આપ રે પોર્ટલ માતે ખોલ રા ઉણ બાલક બાલિકારો જકો હે આવેદન કરે
1: બિલકુલ
0: અર ઈએ રે માઈને દેખો કે ભાઈ સ્કૂલ રા જકા માસ્ટર લોગ હે સ્કૂલ રા જકા કર્મચારી હે સ્કૂલ રા જકા પ્રિન્સિપલ બીજા હે વાણી ભી ભૂમિકા મહત્વપૂર્ણ હો જાવે
1: બિલકુલ
0: ક્યુંકિ કોઈ ટાબર પાંચ દસ દિન નહીં આવે યા કોઈ ટાબર રે ઘર માં કોઈ ઘટના યા દુર્ઘટના હોય તો ઈએરી જાણકારી સ્કૂલ રે સ્ટાફ ને હોય જદ દેખે કે ભાઈ બાલિકા રે ઘર રે માઈને કોઈ અબકાઈ પડગી હે ના સ્કૂલ નહીં આ રહી હે તો એને હમચાર ભી કરે ભાઈ કઈ આવે કે કોની અર ગાંવ મેં હમચાર ઈ મિલ જા ભાઈ ઈરી માં હે જકી નહીં રહી યા પિતાજી રાતે હો ગયો તો એડે મેં એક નૈતિક દાયિત્વ નૈતિક ફરજ ભી બન જાવે કે ઉએ રે સ્કૂલ રો જકો સ્ટાફ હે ઉન બાલિકા ને સ્કૂલ બુલાન ઉને પ્રેરિત કરે કે ભાઈ તને બારમી તક જકી હે ઈની યોજના રે મુજબ જકે રો નામ આપકી બેટી યોજના હે તને વાર્ષિક રૂપ પહેલી લેર આઠમી તક તો 2100 અર નમી લેર બારમી તક 2500 રૂપિયા ભુગતાન જકો હે વો નગદ મિલેલા
1: બિર અલાવા ભી ગુરુંદર ભાઈ જી કો જનરલ મદદ તો મિલે હે સ્કૂલ રી કિતાબા કોપિયા વેશભૂષા હે ને એ ચીજા તો સરકાર દે રહી હે ઇન અલાવા આ એડિશનલ મદદ હે જે કી આપકી બેટી યોજના વારે અંતર્ગત ડિવિઝિયા કરે સરકાર રી તરફ
0: દેખો ભાઈ પઢાઈ મુજબ બાલિકા રે વાસ્તે પહેલી હું લેન પ્રોફેશનલ ડિગ્રી તક ભાત ભાતરી યોજના વાય
1: બિલકુલ હે સા
0: કઠઈ અબ કઈ આવે ઉઠે સરકાર ઓર સરકાર રી યોજના હાજી રે ઇન વાસ્તે કોઈ આજ રે ટાઈમ મે પયરી અબ કઈ હું અગર કોઈ પઢાઈ મે લારે રહે રહ્યો હે તો ઉએ ન લારે નહીં રહેણો ચાહીએ ઓર દેખો કે જકી કિસાન પરિવાર ની બચ્ચિયા હે બે કિણ તરે પઢાઈ લિખાઈ કર શહેરા રે માઈને કોમ્પિટિશન દેન ઉચ્ચ પદ માતે જાવે
1: બિલકુલ સર
0: તો વો એક પ્રેરણા રો કામ કરે કે ભાઈ ફલાણે રી બેટી જકી આ અફસર બનગી તો મારી બેટી ભી બન શકે તો કેવું નો મતલબ હે કે સકારાત્મક બદલાવ ગામ મે જદી આવે જદ બાલિકા શિક્ષા જકી હે વા 100% હો જાવે પઢી લિખી લડકી રોશની હે દો ઘર કી ઓ નારો આપા રોજ કેવા
1: સા
0: ઇન આત્મસાત કરણ રી જરૂર છે
1: આ વાત બિલકુલ સહી કહી ગુરવિંદરભાઈ કેવલ કોઈ ચીજા ને કંઠસ્થ કરણો નું કામ નહીં ચલેના બે બાતા ને હૃદયસ્થ કરણો પડેલા કાળજા મે બસાવાલા ઓર બીર માતે કામ કરાલા બિન મુજબ આપા કોઈ ની મદદ કરાલા કોઈ રે વાસ્તે સલાહકાર બનાલા માર્ગદર્શક બનાલા પ્રેરક બનાલા તો નિશ્ચિત રૂપ શું બિને ઇન ચીજ નો ફાયદો મિલેલા ઓર સમાજ રી ઉન્નતિ હોવેલા તરક્કી હોવેલા
0: ભાઈ લોગા એક બાર ફેર હું આપને કહા કે કોઈ રીતિ કોઈ રિવાજ કોઈ જાતિ કોઈ ભાતિ અગર બાલિકા શિક્ષા ને રોકણ રો કહેવે તો એને અનસુનો કરો બાલિકા ને અગર આપ શિક્ષા આળગા કરી રહ્યા હો તો ઈરો મતલબ આપ દેખતા થકા બહોત મોટો પાપ કરી રહ્યા હો
1: સહી બાત હે
0: ઇન પાપ રા ભાગીદાર નહીં બનો બાલિકાઓ ને પઢાઓ લિખાઓ આપરે પગા માતે ખડા કર કામયાબ બનો જણા તો હે આપ પુણ્ય રા ભાગીદાર નહીં તો ભાઈ દેખો કે આવનારો ટેમ જકો હે બહોત તેજી રે સાથે બદલે એડે મે અગર અનપઢ બાલિકા હે પઢી લિખી બાલિકા નહીં હે તો બા તો ભાઈ અમે ઉને કઈ પરેશાની રો સામનો આપણે જીવન મે કરનો પડેલા
1: ઓર એડી સ્થિતિ મે જબ બીરો બ્યાવ કર દો તો ભાઈ સવાલ કરેલા થાણો સબો પહેલી કે મને ક્યું નાની ઉંમર માં એને ટાબર પણાર માં એને પણ નહીં છોટી